પણિહારી કાર્યક્રમ સુણ નાળી સકી સખ્યો નીતુ ભાટીરા ઘણા ઘણા રોમ રોમ ઓર સખ્યો કઈ હાલ ચાલે દેખો ની હાણો તો મોસમ એડો હોય રહ્યો હે કે હું કી બતાઉં ગરમી આપી જગા ખૂબ હોય રહી હૈ હવા ભી તેજ ચલ રહી હૈ સાથ મેં ઓંધી ભી આય રહી હૈ અબ મોસમ પૂરો મિલ્યો જુલ્યો હૈ બસ બરસાત રી બાટ જોઈ પડ્યા જગો આવતી કોઈ પણ હવે દેખો ની વરસાદ તો આપણે સમય અનુસાર આશે જદું નાવણું હશે અપન બાટો તો જોડાવવી પડી લેકિન કોઈ વાત નહીં ઓ બી આશે ઓર અપરો બી પૂરો પૂરો આનંદ લેશું તો બેન જદ અપ સમય ની વાત કરો ની તો આજ મારા મનમાં એક વાત આવી હૈ કે અપર હણો જે સમય ચાલ રહ્યો હોય ને એ મહિનો ઘણા બદલાવ હોય હે દેખો ની હણ આધુનિકતા રી દોડ મહિનો અપર એટલા આગે બઢ ગયા હો કે અપર જો પુરાણા રીતિ રિવાજ પરંપરાઓ લોકગીત લોક વાદ્ય ઓર જો પુરાણા ટાઈમ રે જો ભી ચીજો હતા ની અપો ધીરે ધીરે ઉનો ભુલાઈ રહ્યા હો જો કે અપર રીતિ રિવાજ ઓર સંસ્કૃતિ રે બિલકુલ વિપરીત જાય રહ્યા હો અપો તો એ અપર વાસ્તે એક બડી સોચનીય વાત હે કે અપો જીકે મતલબ દેશમાં નહીં જીકેરી સભ્યતા ઓર સંસ્કૃતિ પૂરે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત હૈ ઉનો એટલો બઢિયા રૂપ દેખણ મળી અપોના ચારો તરફ ઓર અપોઈ સભ્યતા ઓર સંસ્કૃતિનો ધીરે ધીરે ભૂલ રહ્યા હો આધુનિકીકરણ ઓર તકનીકી વિકાસ કે કારણ અપો અપર જો પુરાણા રીતિ રિવાજ હતા ઓર ઓ હવે અપને લાગે જણે ધીરે ધીરે ઇતિહાસ બનશે અપર જો સંયુક્ત પરિવાર મહિનો અપર હોય તો આજ વાત કરો સંયુક્ત પરિવાર ની તો હણ અપન સંયુક્ત પરિવાર ગિણ્યા ચુણ્યા દીખશે અપરે જૈસલમેર મેં ફિર ભી અપન સંયુક્ત પરિવાર દીખ જશે લેકિન બહાર કે જાઉની તો બહોત હી કમ લોગ હૈ જો સંયુક્ત પરિવાર મહિનો રહેણો પસંદ કરે ક્યો ક્યોંકિ ઉનો આપણી આઝાદીમાંથી એવું લાગે જણે મોરે બંધન બંધ જશે રો અગર સંયુક્ત પરિવારમાં રહીશું તો મોર માથે ટોકા ટાકી ઘણી હશે મોરી જો આઝાદી ઓ છીન જશે રી લેકિન એ સબ ચીજો એક તરફ રખી આપો પહેલે જમાનામાં જાય દેખો ની તો સંયુક્ત પરિવાર ઘણા લાભ હતા દેખો ની સંયુક્ત પરિવારમાં રહેતા ની તો ઉમરે બીચ મહિનો જો પ્રેમ રો ભાવ હતો ઓ હંમેશા બન્યો રહેતો આપસી સહયોગ રો ભાવ હતો ઓ હંમેશા બન્યો રહેતો દેખો ની અગર મનો આજ કોઈ ચીજ ની જરૂરત હૈ તો પરિવાર વાળા ઉનો ઉએ ટાઈમ તુરંત હાજર કર દેવું બીજું અગર મને કોઈ કામ કરનો હૈ ઓર મેં તું એકલી તું હોય કોની તો પૂરે પરિવાર સદસ્ય મિલકે ઉએ કામ નો ચુટકીઓ મેં નો ખતમ કર દે તો એ ચીજ હૈ જો કે એક સંયુક્ત પરિવાર નો વિશેષતા કહી શકો કે સંયુક્ત પરિવાર મેં મિલનસાર રો ભાવ હોય મિત્રતા રો વ્યવહાર હોય સહયોગ રો ભાવ હોય આપસી પ્રેમ રો ભાવ હોય જો કે ધીરે ધીરે અપણ દેખો ની કે લુપ્ત હોય રહ્યો હોય ક્યો કારણ હૈ કે સંયુક્ત પરિવાર ટૂટ રહ્યા હૈ ઓર એકલ પરિવાર હૈ જો આપણે ચરમમાંથી હૈ લોક સોચે કે બસ પતિ પત્ની મેરા બચ્ચો ઓઈ જો સાથ મહિનો કોઈ નહીં હોય અગર માતા પિતા હૈ તો મને લાગે કે એ એક મોરે માથે બોજ હૈ જો કે મોરી સેવા કરવી પડશે મોનો લેકિન એ ચીજ કોણ સોચે કે જદ અપર માતા પિતા પર સાથ મહિનો રહેવી નહીં તો અપર